0: નમસ્કારના સદસ્યજીઓ, સભામાં સરપંચમાં ભાગ લઈને સદસ્યોએ સમય પ્રદાન કરતો છું. સરપંચના લાગી 1 મિનિટ સમય નિર્ધારણ કર્યો છું. નિર્ધારિત સમય વિશે સદસ્યોએ આપનો મનાય રાખવાનો અનુરોધ કરું છું. સર્વપ્રથમ સદસ્ય રાજકુમાર ચૌધરીએ સત્રમાં ભાગ લેવા અનુમતિ આપી છે.
1: સદસ્ય ગણેશ ભરતી સરપંચ